그런 돈테돌러 이게 니야 메시지 미런 턴두 돌러 마세글로 나이트랭진 아니야 오 런디아니 원래 반 놈 옴라오 미런 턴라오전 자마현 헬로 RJBL 굿 아프터눈 오 잠낭포 넥스트 송이 플레이리스트 미 송송 카이탄데 단레 마닐로 가메 이니 솜팡아 쿰 솜팡아나 아쿰 솜팡아나 롬 롬 저울림 RJCS 상태 단포런 디니 자마얀 쿰 솜팡아 카필 돈 로랭 랭모 엘비 랭카얀 RJBL 아테야 아렘촌 비루 칼라우디라 이타네 비공테알레 자마탄 오런 디니 에카이 간디앙 간디초아가 마르추 예페라 아 두니야 예스 기트 순레테헤 오 이스케 바드 함 चलेंगे आप फ्रॉम माई गीत की तरफ ठीक है और ओले मेघमोई तिहान वानल गुड आफ्टरनून ओ यस आपका भी गुड आफ्टरनून नगरा गीत नुई नुई पचुआ उंगाते पा बिल्कुल क्लियरले अमोज शिलोंग तिता नरों तिबोकनी मेघमोई तिहान तो चलिए दुनिया गीत सुनते हैं मेरी तरफ से बहुत ही खूबसूरत गीत प्यारा सा गीत आप सभी के नाम और इस गीत के बाद हम सुनेंगे एल बी रेंटे का फरमाइश गीत पी लो ठीक है